પૌડી આપીને આપ સાજ્યો આપીને અર્ચનાઓ તુઈ કુદર સાજીએ કર આસ નિઠો ચાઓ દાતા કરતા આપ તું તુસદે મહે કરે પસાઓ તું જાણો સબસે દિલ સહજ કો આવો કર આસન ડિઠો જાઓ કર આસન ડિઠો જાઓ।